0: આખણ સારું છાછ, નારિયેળ રો પાણી, નિંબુરી શિકંજી, તરબૂજ અર ખીરા સરીખી ચીજા કામ લેવણ બાબતી કહી ચ્યો હે. આજ વિશ્વ સંગ્રહાલય દિવસ મનાઈ ચ્યો. ઈ મોકે પ્રદેશભર રા સરકારી સંગ્રહાલયા અર સ્મારકા માય ન્યારા ન્યારા કાર્યક્રમ રાખી ચ્યા. જયપુર અર અજમેર સમેત ન્યારી ન્યારી ઠોણા સહેલાણિયા રો તિલક લગાર અર ફૂલાની બારિશ કર અર સ્વાગત કરી ચ્યો. ઈ મોકે દેશી પરદેશી સહેલાણિયા અર જનતાને સગળા સંગ્રહાલયા અર સ્મારકા માય મુફ્ત પ્રવેશ દિયો ચ્યો. ઉપમુખ્યમંત્રી દિયા કુમારી જયપુર રા અલ્બર્ટ હોલ મ્યુઝિયમ માય લગાઈ જી પ્રદર્શની ને નિરખી. ઈ મોકે વે કહ્યો કે સંગ્રહાલયા માય નુઆ સુવિધા મુહૈયા કરાર સૈર સપાટા ને બધાવો દિયો જા શકે હૈ. વે કહ્યો કે રાજ્ય સરકાર સાંસ્કૃતિક વિરાસત ને બચાવણ અર સૈર સપાટા ને બધાવો દેવણ સારું લગાતાર કામ કર રહી હૈ.
1: सभी से यही निवेदन करूंगी आज वर्ल्ड म्यूजियम डे पर कि आप ज्यादा से ज्यादा अपने जितने भी हमारे ऐतिहासिक ऐसे मॉन्यूमेंट्स हैं, साइट्स हैं, हमारा हेरिटेज है, इसको जाके देखें और सोशल मीडिया में भी पोस्ट करें, जिससे कि ज्यादा से ज्यादा पर्यटक भी विजिट करें उन जगहों को और इनको समझें, इनको जानें. ये हमारा इतिहास है, हमारा कल्चर है, हमारा हेरिटेज है. ये बहुत महत्वपूर्ण है हम सबके लिए. इसको जानना, इसको समझना बहुत जरूरी है. तो यही मैसेज सबको देना चाहूंगी कि ये आज के दिन भी करें और लगातार इस चीज को कर.
0: જેસલમેર રા દિથાર હેરિટેજ મ્યુઝિયમ અર પાલી રા સરકારી બાંગડ મ્યુઝિયમ માય સાંસ્કૃતિક ધરોહરા ને બચાવણ રા મુદ્દા માથે વિચાર ગોષ્ઠિયા રાખી છી. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ જયપુર માય વારા રહેવાસ માથે જનસુનવાઈ કીની. વે જનતારી સમસ્યામાં સુણ અર કઈ પરેશાનિયા રો મોકે નિપટારો કરાયો. ઈ મોકે વે કહ્યો કે સરકાર સમાજ રા હર એક પાત્ર જણા તાઈ સરકારી યોજનામાં રો ફાયદો પુગાવણો તે કિન્નો હૈ. ઇન્દિરા ગાંધી નહેર પરિયોજનાઓ જોડી નહેરામાં 1.5 મહિના પાછે આજ 10,800 ક્યુસેક પાણી છોડી ગયો, જો આવતા 48 ઘંટામાં નહેર રા આખરી હલકા તાઈ પૂગ જાવેલા. એણુ સુરતગઢ, રાવલા, ઘડસાના અર અનૂપગઢ હલકા રા કિસાનાને સાખારી બુઆઈ સારું પાણી મિલ શકેલા. સિંચાઈ વિભાગ રે મુજબ 1 અપ્રેલ નું લાગુ કરી જી નહેરબંધી રે દૌરાન નહેર રી સિલ્ટ સફાઈ, ટૂટી પટણિયા રી મરમ્મત, રેગ્યુલેટરા રા રખરખાવ અર દૂજા જરૂરી કામ કરી ચ્યા. દુજકાની નાગોર અર ડીડવાના કુચામન જિલ્લામાં નહેરબંધી રો આખરી દોર ચાલ રહ્યો હૈ, જો 1 સપ્તાહ તાઈ ચાલેલા. આખિરમાં ખાસ સમાચાર એક અર ફેરું સુન લી રહો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અર નોર્વે ને બાતચીત રે જરીએ શાંતિ રી કોશિશા રી હિમાયત કરણ વાળા બતાયા. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ કહ્યો ભારત રા સામાન રી દિશાવર માય બિક્રી 863 અરબ ડોલર તાઈ પૂગી. રાજ્યમાં જબરદસ્ત ગરમી રો દોર, આયુષ મંત્રાલય હેલ્થ એડવાઇઝરી જારી કીની. અર વિશ્વ સંગ્રહાલય દિવસ રે મોકે આજ પ્રદેશભર માય ન્યારા ન્યારા કાર્યક્રમ રાખી ચ્યા. ઇસાગી પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. માણો આગલો સમાચાર બુલેટિન કાલ સવારે 9 વાગ્યા હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા. નમસ્કાર.
2: આકાશવાણી બિકાનેર કા યે ઢોલા મારુ ચેનલ હૈ. સંધ્યા કે 7 વાગે હૈ ઓર યે સમય હૈ હમારે ગ્રામીણ શ્રોતાઓં કા ઉનકે કાર્યક્રમ ગ્રામીણ જગત કા. आज के इस कार्यक्रम की प्रस्तुति दे रही हैं मुक्ता जैन और राकेश कुमार जोशी.

0: રાકેશભાઈ, દેખો આપણા ગામારો સમગ્ર વિકાસ સંતુલિત ઓર સતત વિકાસ સુનિશ્ચિત કરણ વાસે આપણે પંચાયત સ્તર પર એક યોજના આઈ હૈ, ગ્રામીણ ગ્રામ પંચાયત વિકાસ યોજના, જે કે બહુત હી ફૂટરીસી ઓર વ્યાપક યોજના હૈ. એ મેં કહીએ કે ગ્રામ પંચાયત આપણે ક્ષેત્રીય વાસ્તવિક આવશ્યકતા ઓર સંસાધન રે આધાર પર વિકાસ કાર્યની યોજના બનાયા કરે.
1: ઓર એ પ્રક્રિયામાં ગ્રામ સભારી ભૂમિકા જે કી હૈ બા મહત્વપૂર્ણ હૈ. ઓર ગ્રામ સભામાં ગ્રામીણ લોક જે કહે બે એકત્ર હોપરો આપણી સમસ્યામાં, આપણી આવશ્યકતામાં ઓર આપણા સુઝાવ જે કહે બે પ્રસ્તુત કર શકે. ઓર એ સુઝાવના આધાર પર હી વિકાસ કાર્ય જે કહે ગ્રામીણ ઇલાકામાં બે પ્રાથમિકતા શું તય કરે. ઓર આ પ્રક્રિયા જે કહે વિકાસ રી અધિક પારદર્શી, જલ કેન્દ્રિત, જન કેન્દ્રિત ઓર સહભાગી બને, જે કે શું લોગારો વિશ્વાસ શાસન વ્યવસ્થામાં બને.
0: ઓર ઇન યોજના અંતર્ગત અનેક પ્રકાર રાજ્ય વિકાસ કાર્ય બે શામિલ હોયા કરે, જ્યાં કે સડક નિર્માણ રો, મરમ્મત રો, પેયજલ આપૂર્તિ વ્યવસ્થા, સ્વચ્છ અભિયાન, વિદ્યાલય રો સુધાર, સ્વાસ્થ્ય સેવા રો વિસ્તાર, રોજગાર સર્જન રા અવસર ભી ઇન યોજના અંદર દિયા કરે. તો ઇન સભી કાર્ય રો ઉદ્દેશ્ય એક હે કે આપણો જે ગ્રામીણ જીવન હૈ બીરે સ્તર મેં સુધાર કરનો ઓર સગ લોગાને બુનિયાદી જે કી આવશ્યકતા હૈ બે ઉપલબ્ધ કરવાવણી.
1: ઉપલબ્ધ કરાણી એક ઓર આપણે સામને સમસ્યા હૈ, આપણે દેખા કે પાણી જે કો હૈ ઓ જળ જે કો હૈ ઓ ધરતી માતે જીવન રો આધાર હૈ. ઓર આપણ ધ્યાન હૈ કે ભી જીતા ભી જીવ જિનાવર હૈ, જીતા ભી પેડ પૌધા હૈ યા ધરતી પર આપણે કહી શકા જીવન હૈ વો એ જળ પર નિર્ભર હૈ. આપણો જીવન રો હર ક્ષેત્ર મેં જળ રી ભૂમિકા હૈ. ખેતીબાડી લે લો, ઉદ્યોગ ધંધા લે લો, ઘરેલું કાર્ય લે લો, સ્વચ્છતા રા કાર્ય લે લો યા ઉર્જા ઉત્પાદન લે લો, સબ કાર્ય જળ પર નિર્ભર હૈ. ઓર જળ બિના આપણે દેખા જીવન રી કલ્પના ભી આપણે નહીં કર શકા.
0: રાકેશભાઈ સહી વાત કહી, જલ હૈ તો કલ હૈ, જલ હી જીવન હૈ, વાત સાચી હૈ. હા, આપણે દેખા કે આપણે અભી બિકાનેર મેં દેખલા, આપણે રાજસ્થાન ક્ષેત્ર મેં દેખલા કે ગરમી રે ટાઈમ મેં કિતની જલ્દી કમી હોયા કરે. તો આપણને સિખા દીયો હૈ કે આપણને કિસ પ્રકાર જી કા જલ રા સંસાધન હૈ, કિન પ્રકાર બારો સંરક્ષણ રાખણો હૈ, બારો ઉપયોગ મેં સાવધાની રાખણી હૈ. ઘર કા જિકા ભી આપણે સગલા કાર્ય કરા હા, મેં જલ પે ઉજલ ગયે વાસ્તે મતલબ જલ પે ની કર્યા તો આપણને સગલાને ધ્યાન રાખણો હૈ.
1: બહુત પુરાના જલ સ્રોત જિકા ભી હૈ ની, હા, યાને બચાણા હૈ,
0: બાના બચાણા,
1: બરસાત જલ ને સંરક્ષણ કરના હૈ. જીકે સુંગાઈ હૈ કે જમીન રો જલ સ્તર ભી આપા
0: બઢા સકા.
1: તો દેખો સિંજારો ભગત હૈ ઓર અબ આપ ભાઈયા ને સુણાવા એક ફૂટ રો સો ભજન મહેશ સિંહ બડગુજરો ગાવડો. લો ભાઈયા સુણો.